මතාය අනහතරාති යොමනලාය මනසාය සා ශබ්ද ජලයි ගුරුමුඛ ජෝත නිරන්තර පායි ත්‍රෑ ගුණ මේටේ ඛායය සාර නානක තාරේ තාරණහාර ආද කෝ කවන විචාර කතියලේ සොන්න කහා කර වාසෝ ज्ञान की मुंदरा कवन कथियले घट घट कवन निवासो काल का ठींगा क्यों जलाइयले क्यों निरभउ घर जाइय सहज संतोख का आसन जाने क्यों छेदे बहराइय गुर कै शब्द हउमै बिख मारै ता निज कर होवै वासो जिन रच रचिया किस शब्द पछाणै नानक ताका दासो कहां ते आवै कहां एहो जावै कहां एहो रह समाई एस शब्द को जो अर्थावै तिस गुर तिल ना कमाई क्यों तत्तै अवगतै पावै गुरमुख लगै प्यारू आपे सुरता आपे करता